આજ શનિવાર જે જે લોકો નોકરી કરતાત તેના સહસા વેળ મિલત નહીં મનોન ઉરલેલી કામે શક્ય તો લવકર સંપવણ્યાચા પ્રયત્ન કરતાત અસે અસતા તુમ્હી આમચા કાર્યક્રમાકરેહી લક્ષ દ્યાલ અશી અપેક્ષા આહે તેવા કાર્યક્રમાચી તીસરી ભેટ મનોન આપણ્યાસાઠી આમી સાદર કરીત આહોત મહાન સંગીતકાર અજય અતુલ યાંચે હે સરબત ગીત સજવો ન સાંજ અશી રચના શ્રેષ્ઠ ગુરુ ઠાકુર યાંચી અસુન હે મધુર ગીત આપણ્યા સુસ્વરાત વ્યક્ત કેલે આહેત હરિહરન મહાલ

સાહસિક શ્રોત્યાનો એમ ટુ રેડિયો મોરિશિયસ વરુણ આપણ એકત આહાત આજે શનિવાર 11 જુલાઈચા સ્વર્ત રંગ કાર્યક્રમ દેશાચા કુઠલ્યાહી ભાગાત તુમ્ही असलात तरी या कार्यक्रमात तुमचे मनापासून स्वागत करण्यात येत आहे. लगीन सराय हे गीत आपण एकत आहात सोनाली सुनावणे परमेश मली यांच्या मधुर आवाजात.

નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને ફરીથી અમે આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમને લઈને, એમબીસી રેડિયો પર ગીત બહાર કાર્યક્રમને લઈને. તમે સૌ ગઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાવ્યું તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને સ્ટુડિયોની ગલેરમાં 1:45 થઈ ગઈ છે. આ છે ગીત બહાર ગુજરાતી કાર્યક્રમ. તો અમે ગુજરાતી ગીતોની બહાર લઈને આવી ગયા છીએ. અને ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં તમારા ને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 સુધી. તાજી અપાડો કાર્યક્રમ છે 1/2 કલાકનો. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, કોઈક વાર કાલ સુધી, જ્યારે આપણે કહીએ ને કાલ સુધી તડકો હતો અને આજે વરસાદ વરસી ગયો ને, મોસમ પણ આપણને ઘણું બધું શીખવાડી ગયું કે ભાઈ, જીવનમાં કંઈ પણ હંમેશા એક સરખું રહેતું નથી, સમય સાથે દરેક વસ્તુ બદલાય છે. એટલે શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, કાલે તડકો હતો તો આજે વરસાદ છે. સમયની સાથે આપણને બધી વસ્તુ શીખવાડે છે કે એક ખી સમયમાં બધી વસ્તુ સરખી નથી રહેતી. જેવો ટાઈમ બદલાય છે, ટાઈમની સાથે પણ વસ્તુ ચેન્જ થાય છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમ અને સ્ટુડિયોની ઘડિયાળમાં 1:50 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. 2026 નું સિદ્ધાર્થ આંધરિયાના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ એક મીઠો શબ્દ થાકેલા મનને હિંમત આપે છે, અને એક કડવો શબ્દ છે ને હસતા ચહેરાને પણ ઉદાસ કરી દે છે. જ્યારે આપણે એક મીઠો શબ્દ કોઈની સાથે વાત કરીએ છીએ તે સામેવાળા વ્યક્તિને હિંમત આપે છે, પણ એ જ વર્ડ્સ આપણે કડવી રીતે કોઈને બોલીએ છીએ તો જે મોડા પરની હસી છે ને એ પણ નીકળી જાય છે. એટલે કહેવાય ને, હસતા ચહેરાને પણ કડવો વર્ડ્સ ઉદાસ બનાવી દે છે. બસ તેની સાથે ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ખલ્લાસી.

માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપના ની રેત

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આજે આપણે વાત કરી રહ્યા છીએ વર્ડ્સની. એટલે કહેવાય છે ને કે શબ્દોની તાકાતને ક્યારે ઓછી ના આંકો, ને કેટલાક શબ્દો જીવન બદલી દે છે તો ભાઈ કેટલાક શબ્દો જીવનભર યાદ રહી જાય છે. એટલે શ્રોતાઓ કહેવાય છે ને શબ્દોની તાકાતને કોઈક વાર આપણે ઓછી ના આંકવી જોઈએ. કોઈક શબ્દ એવા હોય છે જે આપણે જીવન બદલી નાખે છે તો કોઈક જીવનભર યાદ રહી જાય છે. જે યાદોની સાથે આપણે સુંદરમાં જવાનું આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કાર્યક્રમનું. હેરી નોકમના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

બસ ભાઈ, એની સાથે ગુજરાતી કાર્યક્રમના આપણે સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મને આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. એની સાથે અમિદાન આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

હાઈ દેખા કાતેમ નાચે ને આવેલા નાચે કમરવા ડોલાવા એ હે સબકો કે બતા નાચે સર.